0: રાજકા વીરહા બે આપણી ભારતીય ભાવનાને ભારતીય જકે ભારતીયતા હે
1: હા
0: ઉને બચાવવાનો પ્રયાસ કર્યો. આપણને વાને હંમેશા યાદ રાખણો ઓર એક અગલી પીઢીને બતાવણો કે આજ આપણે અઠે પરંપરાએ આજ આપણી આ સોચ ઇન વાસ્તે હે કે ઇન સોચ ઇન પરંપરા ઇન સનાતન પર્વને બચાવણ વાસ્તે કઈ વીર આપરે બલિદાન દી ઓર કુરબાની દી.